0: સૈન્ય સમુદાયમાં
1: પેલાય ભરી
0: ઓન એર
1: એપમાં
0: અને સ્માર્ટ સ્પીકરમાં બનહોસ
2: પ્લે બીએફબીએસ
1: યુ બીએફબીએસ ગોઠા રેડિયો હો
3: કેતિહિર મિથિલાંચલમાં લોકપર્વ મધુ છાવડીકો હર્ષોલ્લાસ છ દેઉસૈ રંગી બિરંગી મિથિલા પહેરનમાં સજીએર નવવિવાહિતા વધુહરુ સામૂહિક રૂપમાં ફૂલ ટીપેર યો પર્વ મનાઉદૈ છન જનકપુરબાટ લક્ષ્મણ યાદવ
4: નવવિવાહિતા વધુહરુલે સામૂહિક રૂપમાં મનાઉને મધુશ્રાવણી પર્વકો રંગમાં જતિખેર મિથિલાંચલ રંગીએકો છ